0: बरसत झरझत सावन आयो रे।
1: का बात है रतन, तू तो सावन का गीत गा रही है।
0: कंचन आओ भाई आओ, राम राम
1: राम राम राम राम राम, थने ही राम राम है।
0: हाँ भाई देख, सावन महीनो लाग गयो है। और सावन महीना लाग्या नहीं अत्रा दन वे गयो। मैं तो सावन को पूरा ही आनंद ले रही हूँ, अपना श्रोता बंधु भी लेता भी।
1: हाँ।
0: तो अपना श्रोता बंधु को स्वागत करा हाँ घावरी बातें कार्यक्रम में।
1: सुनता रहो
0: मुस्कुराता रहो,
1: रेडियो मधुबन
0: 107.8 FM। तो कंचन, सावन महीना की मजा तो पड़ रही ना?
1: हाँ खूब मजा पड़ रही है, मजो आ रही है। सोमवार चालू वेरिया है हमें, तू सोमवार करेगे कोनी?
0: हाँ सोमवार करा ना, सोमवार ने तो मंदिरा में मेलो लागे, आराम दर्शन करवाई जावा, और आरती सत्संग कीर्तन सब कर रहे हो। जिस तो मैंने तो गीत याद आ रहा है, और मैंने एक गीत और याद आ गयो, जो वो शायद पिक्चर को है, पर याद आ गयो तो सुना दूं।
1: हाँ सुना दे सुना दे।
0: सावन के झूले ने मुझको बुलाया, मैं परदेसी घर वापिस आया, मैं परदेसी घर वापिस आया। तो देख भाई, सावन महीनो तो एड़ो त्योहार है कि लोग बाने ग्योड़ाई अपना घरे पधारे है।
1: सही बात कह रही है, सावन आए हुए जोने हरियाली हरियाली वे गई है एक तरफ हर पर। हर सोमवार ने मनक व्रत राके चामके, तो 5 सोमवार है नहीं?
0: हाँ शायद 5 सोमवार आ रहा।
1: 5 सोमवार है, हर सोमवार ने मनक मंदिर जाए, जल्दी उठे, जल चढ़ावे, काचो दूध चढ़ावे। छोटा छोटा बच्चों ने शौक आवे व्रत करवा रो, मैं ही व्रत करा, मैं ही व्रत करा। तो सोमवार रो ने श्रावण रो खूब अच्छो, श्रावण ती हर त्योहार चालू हुई है। आज ओपरे श्रावण ती, हाँ रक्षाबंधन आवी, रक्षाबंधन ती पहला तन दियोने वे दशा मारा व्रत चालू वे जाई।
0: हाँ दशा माँ का व्रत ही चालू हुई।
1: हाँ
0: और सावन महीना तो आखो ही तू समझ ले त्योहार को ही है,
1: त्योहार को ही
0: हर सावन का सोमवार त्योहार है।
1: हाँ
0: हरियाली अमावस्या,
1: हाँ।
0: लोहड़ी तीज, रक्षाबंधन, 15 अगस्त।
1: 15 अगस्त सही बात कह रही है, मतलब खुशियाली खुशियाली हर जगह,
0: हरियाली और खुशियाली।
1: हाँ
0: जटा हरियाली है बटे खुशियाली है।
1: हाँ जरिश तो
0: तो
1: तू कटाई सोमवार ने कोई अच्छा मंदिर, मतलब बड़ा मंदिर में कोई जावारो होशी है के?
0: देख आपने सावन महीना में शिव भोलेनाथ की पूजा भक्तजन खूब करे, शिव जी का मंदिर में खूब ठाट बाट रहे। बाकी तो हर एक मंदिर में रहे क्योंकि झूला तो लाग ही गया।
1: हाँ।
0: तो ठाकुर जी ने झूलावे, पर शिव जी का मंदिर में तो तू पूछ मत कंचन, कतरी भीड़ रहे।
1: हाँ।
0: और मैं तो हर सोमवार जाऊँ।
1: सही बात है, पर मारी ओ है कि अब पाड़े मु तो देखो कटी दूर नहीं जाती, पाड़े मंदिर भी है वटेस पर जाऊ। हाँ कदी कण यूवीएन के सब प्रोग्राम करे के हाँ बार दूर मंदिर जानो तो जाओ, बाकी रोज तो श्रावण में पाड़ी मंदिर वे वटे जल पर चढ़ाओ।
0: सही बात है, सुबह तो देखो आपने जो घर का पास में पड़ता है वटे ही जानो पड़े।
1: हाँ।
0: सुबह तो काम अतरो भाग दौड़ भाग दौड़, पर शाम का समय में पछे अपनी इच्छा वे जटे जावा।
1: सही बात है, सही बात
0: शाम
1: है।
0: का समय में दूर दूर भी जावा, क्योंकि हर सोमवार मेला की न्यान भीड़ पड़े,
1: भीड़ पड़े
0: भक्ता की। तो शाम को थोड़ा दूर दूर जावा, कभी ऋषिकेश जावा,
1: तो ऋषिकेश झरना चाले ना,
0: कभी गुप्तेश्वर जावा, कभी कुंडेश्वर, कुंडेश्वर महादेव देखे? गड़ो मस्त स्थान है।
1: तो वही तो हर सोमवार अलग अलग जगह जावन मले, वन टाइम कोई रोके ही नहीं। घर वालों ने किया को के सोमवार चाले रही है, तो घर वाला ही कोई नहीं केवे, घर वाला ही के मन ही लेन जाओ।
0: हाँ, हाँ, सब साथ में ही जावा। सही है, टाबर टोली सब ने अड़ोस पड़ोस सब साथ में जावा, मजा आवे,
1: मजा आवे।
0: आपा एक समय हो बचपन में आपा साथ में जाता है।
1: सोमवार ने हर मतलब हर इंसान हर महिला रे मूर्ति वही सोबलू सोमवार आ रही है, जर सोमवार चालू वेवा वाला था श्रावण महीना रा, जर लोगों रे मुड़ाती वही सोबलती। हमें सोमवार चालू वही, हमें सब कोई कोई तो श्रावण पाले तो बाली कटावना दाढ़ी कटावनी बंद करे पूरा सोमवार।
0: हाँ हाँ पूरा सावन महीना जो व्रत रखे ना।
1: हाँ।
0: वे बस सावन लागवा का पहली जो करावे जो करा
1: करावे,
0: पछे आख सावन महीना में बाल भी नहीं कटावे, सेविंग भी नहीं करावे, भले बढ़ जावे।
1: कोई कोई तो चप्पल ही नहीं पहरे
0: भाई, वो कहवे का आप आपकी आस्था वे जैसे।
1: हाँ, हाँ
0: नहीं मन्नत ही नहीं, आस्था श्रद्धा सही भक्ति। तो कोई कसान करे, कोई अभी आख મહિના ચપ્પલ નહીં પહેને, કોઈ આખા મહિના હરી સબ્જા નહીં ખાવે.
1: હા, ઓર મને ટાયર તન એક ચીજ થી ખૂબ યુ વીએ હસનું ભી આવે ને એક તરફ થી યુ વીએ કે મનક યુ તો દારૂ માંસ પૂરા વર્ષ ખાઈ શ્રાવણ મહિનો આવી જર કે મારે શ્રાવણ મહિના બને ચાલતો ઓહો તરીકો કતરો અલગ લાગે નહીં.
0: પર શ્રાવણ મહિના મેં ભી શરાબ જો પીવા વાળા હે વે કટે છોડે,
1: વે તો નહીં છોડતા, પર તો ભી મેં એડા લોગોન દેખી આ જોયું કે શ્રાવણ શ્રાવણ તો છોડ દીધો, શ્રાવણ આવ્યો તો શ્રાવણ મહિનારો તો પૂરા વર્ષી છોડો ને.
0: હા, તામસિક ખાન પીન શ્રાવણ મહિનો કે અધક માસ વે તો કઈ કે ભાઈ નહીં અબાણું કામ નહીં આવે.
1: હા, અબાણું કામ નહીં આવે તો વૈસ ચીજ
0: તો પછી ક્યાં કામ આવે ભાઈ. જો આપણે સ્વાસ્થ્ય કે લિયે હાનિકારક હે વો તો જિંદગી ભર છોડના ચાહીએ ને.
1: પર મેં આ ચીજ ખૂબ દેખી હે શ્રાવણ શ્રાવણ ના અમે અપે નશો નહીં કરો, શ્રાવણ મહિનો લાગો તો છોડો ને, જિંદગી ભરરે લીએ છોડો છો, હષ્ટ પુષ્ટ ખાણું ખાઓ, ખાવારી અત્રી અચ્છી અચ્છી ચીજો હે, તામસિક ચીજો નહીં ખાણી જોજે, તે અચ્છું હે ફ્રૂટ વગેરે એ ખાઓ.
0: અરે યે તો દેખો ભાઈ ફ્રૂટ દૂધ આપા કતરી બાર બાત કરા તો સોચાઈએ કે ભાઈ અણી કા પાછે પૈસા બરબાદ કરો તામસિક ચીજા કા પાછે, અણી કરતા તો યાકા ઉપર પૈસો ખર્ચો, સ્વાસ્થ્ય ભી બઢિયા રહી ઓર ફલ ફ્રૂટ.
1: આપ રતન થારે બચ મે વાત કરું હો તું કે રહી કે શરાબ પીવા વાલા શરાબ પીએ તો વે તો બોલે ના આતરા ભક્તે, વે તો ઈ કે બોલે ના આતી તો બોલે નશા કરતા તો મેં તો કરેયો ઓર કે
0: યે યે વાકે ગલત ફેમી હે, ખુદ કી બાત ને ઢાકવા કા લિયે એડે તર્ક કરે માતે.
1: હા,
0: એડા તર્ક કરે. અગર આપ માને સમજતા હો ને કે ભગવાન ને સમજણા છો તો અધ્યાત્મ માં ઉતરનો પડે.
1: સહી બાત હે
0: કે ભગવાન કોઈ શરાબ ગાંજા ભાંગ ધતુરા યાકે પાછે નહીં પડ્યા આવે, ઈકો અર્થ હે વિકાર ને હરવા વાળા.
1: સહી બાત,
0: જસાન સમુદ્ર મંથન વ્યો, સમુદ્ર મંથન મેં જદી વિષ નીકળ્યો
1: તો વિષ,
0: હા તો વિષ ને કુણ પીધો, વેસ પીધો ને, ક્યોકિ સબ મના કર દીધો, નહીં ભાઈ માં તો નહીં પી સકા, સાપ કે મેં થોડોક લે સકું તો વો થોડોક લીધો, બિચ્છુ કે મારા ડંક મેં દે દો મેં થોડોક લે સકું, પર બચોડો કુણ લેવે
1: જયંતી,
0: તો પછી ભોલેનાથ કયો ચાલો મને દે દો. તો ઈકો અર્થ યો હે કે વે વિકાર રૂપી જો વિષ હે વિને હરે, નહીં કે મેં ભાંગ ધતુરા ખાવે.
1: હા, પર હમે અણ માનવ જીવન મેં અણો ઇન્સાનો ને કોણ સમજાવે, અણો ને તો જો વે કરે વો સહી.
0: દેખ કંચન, અગર મેં ગલત રસ્તે જાઉં ઠીક હે, થને ઠા પડ ગઈ કે મેં ગલત કામ કર રહ્યું, હવે તું મને કહી દીધો તું ગલત કામ કર રહી તો મારી બાત ને ઢાકવા કરીએ મેં દસ ઝૂઠ બોલું, મેં ઉદાહરણ દેવું વો ભી હસો વો ભી હસો વો ભી હસો,
1: જબકિ
0: મને તો મારા ખુદ કે દેખણો ને કે વે કેડા ભી વો, મારે સુધરનો ઓર મારે ચેન્જ ભેણો હે, ઓર જો ચેન્જ વે વાળા હે વે ઉદાહરણ નહીં રાખી વે બાત ને માન લે ઠીક હે ભાઈ આગે નહીં કરા.
1: સહી બાત હે.
0: બાકી જસાન થું કેરી ભાંગ ધતુરા શરાબ કરીએ મહાદેવજી પછી ઇલ્ઝામ લગાવે, વસાની શ્રી કૃષ્ણજી કરીએ નહીં કેવે અરે એવે તો 16108 રાજકુમારીને વાકલારે વિવાહ કીધો, અરે વાકો અર્થ તો સમજો ભોળા, મને
1: પૂરી કહાની તો ઠાની એને પાછા વણ કૃષ્ણ ભગવાન માતે ઇલ્ઝામ લગાવે
0: તો બસ વોય હે કે જો ની સુધરવો છાવે વાકે દસ બહાના સમજદાર કા લિયે ઇશારો હી કાફી હે.
1: સહી બાત કહે રહી, ચલ જાવા દે ઓપે તો ઓપરે શ્રાવણ રા સોમવાર રા આનંદ લેયો, મસ્ત ભજન કીર્તન કરેયો, મંદિરો માં જાયો, ઘૂમવા જાયો, હરિયાળા બગીચા મેં ઘૂમેયો, તો તું ચાલજે એમ કે મારા હાથે. હા
0: હા હા બિલકુલ ચાલા ને, આપા તો દેખો સોમવાર સોમવાર તો જાવાઈ જાવ, આખો શ્રાવણ મહિનો જાવા, તો તું જટે લે જાય બેટે મેં આવા તૈયાર હું, મેં લે જાઉં બેટે તું ભી આજે.
1: હા હું જરૂર આવું, અમે સુબો
0: કે આખો સંગઠન બનાન જાવા તોય મજા આવે.
1: મજો આવે, સહી બાત કે
0: એકલા દોખલા કઈ મજો આવે
1: ના ના, સબ બચ્ચા બચ્ચા સબ હાથે વે તો મને અચ્છો લાગે,
0: અચ્છો લાગે. ઓર દેખો ભાઈ આપા બચ્ચા નહીં હું કેવા અરે વાકે ધોગ લાગ વાકે ધોગ લાગ, પર વે બચ્ચા જેથી પ્રેક્ટિકલ માં દેખે મારા મા બાપી લાગ રહ્યા
1: તો પછી
0: હા વે શીખે ઓર વે લાગે પછી મને કેવા કે જરૂરત નહીં પડે.
1: સહી બાત હે,
0: આની વાસ્તે મંદિર મહાદેવ સત્સંગ કીર્તન મેં બચ્ચા ને ભી લે જાણો છાવા.
1: સહી હે,
0: તો એ બચ્ચા મેં સંસ્કાર ઉતરી કે અચ્છા સત્સંગ અચાન વે વે યું કરનો, પછી મને કેણો નહીં પડી તું મંદિર જા અરે તું સત્સંગ મેં જા,
1: મેં દેખી તો અપને આપ કરી
0: અપને આપ શીખી. પર કંચન ચાલો સત્સંગ ભી કરા સબ કરા, પર મેં ઘરમાં ગરમ નાસ્તો બના રહ્યો તો ખાલા ઠંડો વે જાય.
1: હા ચલ ચલ ખા લેતા હે,
0: તો એક આછું ગીત ભી સુણા દા આપણા શ્રોતા બંધુ ને.
1: હા સુણા દે,
0: સુનતા રહો
1: મુસ્કરાતા રહો,
0: રેડિયો મધુબન
1: 107.8 FM.

0: આપું પરમિશન લઈને જા રહ્યા બહુ બઢિયા બાત હૈ તો મને છૂટ દેણી થઈ જાય ક્યોંકિ અમન ભાઈ લોકો કે જાણો હોય તો ફોન કરી દે ભાઈ મેં આજ નહીં આઉં અચ્છી બાત મને ભી બઢિયા લાગ્યો પર મેં હર અમાવસ્યા નહીં બંધુ આવ જરૂર
1: જાણો જોજે કદી કદાર જાઓ મહિલા યુ બારે નહીં જાતી વે એડા ફન મોકા માતે બારે જાય
0: ઓર યે દેખો એક ધાર્મિક પ્રવૃત્તિ કઈ મહિલાઓને લાગે કે ભાઈ હરિદ્વાર જાવા હર અમાવસ્યા અમાવસ્યા યા પુનમ ઉપનમ તો પરમાત્મા માની ઈચ્છા પૂરી કરી ઘર પરિવાર મે સુખ શાંતિ રહી ભાઈ મહિલા સોચે તો પૂરા પરિવાર કે લિયે
1: પરિવાર કે લિયે વા મન્નત માંગી તો પૂરા પરિવાર કે લિયે
0: પૂરા પરિવાર કે લિયે ટાબર કે લિયે માંગે તો ચાલો ભાઈ કંચન ટાઈમ ભી હો ગયો આપણે જાવા કો મન્નત તો માંગ લેવા પર પાછો ટાઈમ પે તું જાય તો જીજા સાથે પાછા આવા દે
1: હા સહી વાત કહે રહી હે મન તો ધ્યાન ની પડ્યો સમય વેગ્યો હે ચલ બાય હું જાઉં હા આવજે